0: இதை கயனக்கல நிஹால் நெல்சன் தன் விழாவா
1: தாயே வினாடி பணஸ் துணை
2: விஜய நூடுல் சமகின் வர்ணகா கிருத்திம ரசக்காரகவலின் தொட விஜய கிரிமாலு துர பகாமிஸ்ரனேது கிரிமாலு விஜய ப்ரொடக்ட்ஸ் அப்பே ரசே ராட்டே சமட
3: சார்த்தக பிசினஸ் எக்கம பட்டன் கண்ணிய அபாசகின் ஏ பிசினஸ் எக்கே தியுனோட கலப்பின பார்ட்னர் கெனக் இன்ன மோனே ஒயாக பிசினஸ் எக்க ஸ்டார்ட் அப் SME என்டர்பிரைஸ் மே முகக் குடாத் ஏகே தியுனோட கலப்பினம தாக்ஷணிக விசங்கும் தென்னே SLT மொபிடெல் என்டர்பிரைஸ் பிசினஸ் நம் SLT மொபிடெல் என்டர்பிரைஸ் கதா கரன்ன 01212381381
4: දරුවන්ට ආදරය නිදහස තරම්ම අගනාදේ දැනුම. දැනුම හඹා යන දරුවන් පසුපසින්ම ඉඳිමින් අත්වැළවන එක දෙමව්පිය අපේ වගකීමක්.
3: දැනුම ධනය කරගත් දරු පරපුරට ශ්‍රී ලංකා ඉන්ෂුරන්ස් මිනිමුතු අධ්‍යාපන සැලසුම්. උසස් අධ්‍යාපන අරමුදලක්, පරිපූර්ණ රැකවරණයක්, සෞඛ්‍ය ආවරණ ඇතුළු අමතර ආවරණ රැසක් සමගින් ඔබේ දරුවාටත් සුරක්ෂිත අනාගතයක් සැලසුම් කරන්න. ශ්‍රී ලංකා ඉන්ෂුරන්ස් පියකුමෙන් මවකමෙන්.
5: රටේ සල්ලි දැන් රට වෙනුවෙන් පුරවැසියාගේ ජීවන තත්ත්වය ඉහළ නැංවීම රජයක මූලික වගකීමක්. ඒ වෙනුවෙන් මහජන බදු මුදල් නිසි පරිදි කළමනාකරණය විය යුතුයි. 2025 GDP එකෙන් 16.7% දක්වා රජයේ ආදායම ඉහළ ගියා. ප්‍රාථමික අයවැය ශේෂය 5.4% අතිරික්තයක් වාර්තා කළා. මේක නිදහසින් පසුව වාර්තා වුණු ඉහළම අගයයි. රටේ සල්ලි දැන් රට වෙනුවෙන්
6: අපේ ආණ්ඩුව වසර දෙකයි රටට සුබයි.
7: මෙය මුදල් ගෙවා ප්‍රචාරය කරන ලද දැන්වීමකි.